નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુ રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ મન મોતી અને કાચ આ એક વખત તૂટે છે પછી કોઈ પણ કાળે સંધાતા નથી. માફ પણ જ્યારે આપણે વાત કરીએ તો ભાઈ માફ પણ વારંવાર નહીં કરી શકાય, પણ કહેવાય છે ને કે ભાઈ ભરોસો વારંવાર પણ નથી કરી શકાતો. એટલે કે એકવાર જે ટ્રસ્ટ તૂટી જાય છે ને એ ફરીથી આપણે વારંવાર નથી કરી શકતા. એની સાથે ગુજરાતી કાર્યક્રમને એક સુંદર મજાનું ગીત લઈ લઈએ મનોજ દવેના અવાજમાં લેવામાં આવે.

આપણે કહીએ છીએ ને કે ભાઈ લાગણીઓ પણ સમય માંગી લે છે, કોઈ વાર ઓળખવામાં, કોઈ વાર રજૂ કરવામાં, તો કોઈ વાર અપનાવવામાં, તો કોઈ વાર નિભાવવામાં. એ ભાઈ દીપાલી સૌમ્યાના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.